0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening to your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो
4: टाइम चेक इट्स 10 AM
5: दर रोज 10 થી 11 आवो अमारी साथे
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
5: Aavo amari sathe.
4: આવો મારી સાથે આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચી છે રત્ના આજના આપણા કાર્યક્રમને લઈને જ્યાં ક્યાંયથી જોડાયા છો બસ આશા એ જ કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો અને શુક્રવારના દિવસમાં આપણે આવી પહોંચ્યા છીએ તો ચાલો આજના આપણા કાર્યક્રમની શરૂઆત મધુરતાની સાથે આપણે કરીશું શુક્રવારનો દિવસ છે ઓગસ્ટની 7 તારીખ અને તે સાથે જોવા જઈએ તો આજની તિથિ છે વિક્રમ સંવત એટલે કે અષાઢ વદ નોમ અને આ સાથે જ આજના આપણા કાર્યક્રમમાં અમે આવ્યા છીએ આપ સૌ કોઈનું મનોરંજન કરવા માટે તો ચાલો જાણીએ કે આજે આખા દિવસમાં કયા કયા ભાઈ મસ્ત મજાના ગીતો ખાસ કરીને આવો મારી સાથે પ્રોગ્રામમાં તમારા માટે અમે શું લઈ આવ્યા છીએ તો ચાલો આજના આપણા કાર્યક્રમની શરૂઆત આપણે કરીશું એક ખૂબ જ સરસ ભક્તિમય ગીત સાથે પણ એ પહેલાં લઈએ આજનો આ સુવિચાર શ્રોતાઓ સંબંધોમાં સમર્પણ હોય પણ ગણતરી નહીં જ્યાં જ્યાં સંબંધોમાં ગણતરી થવાની શરૂ થઈ જાય છે ત્યાં હંમેશા પરિણામ બાદ બાકીમાં જ અપાય છે અને ત્યાં આપણે કહીએ ને કે પરિણામ હંમેશા બાદ બાકીમાં આવ્યું છે અને રિલેશન્સમાં એ બધું તૂટવા લાગે છે જે આપણે સુંદર રીતે સજાવ્યા હોય રિલેશનશિપ એ બધી સંબંધ બધા સંબંધો તૂટવા લાગે છે માટે કહેવાય છે કે જીવનમાં સમર્પણ રાખતા શીખીએ અને આ સાથે જ ચાલો

સમર્પણના ભાવની સાથે આજના આપણા જીવનને પણ આપણે સમર્પિત કરીએ ભગવાનના ચરણોમાં અને કરીએ શરૂઆત આજના આપણા પ્રથમ ભક્તિમય ગીત દ્વારા. ગૌરવ ધ્રુવના સ્વરમાં મૂકવામાં આવેલું આજનું આ પ્રથમ ગીત.

0: RM3 Radio.
1: આવો અમારી સાથે. શામલ મુનશીના સ્વરમાં મુકાયેલું આ ભક્તિમય ગીત અને આ સાથે જ આપણે પણ કાર્યક્રમની સાથે જોડાયેલા છીએ. રીટ મનોરંજન પર આવો મારી સાથે. રત્ન આપ સૌ કોઈનો સાથ આપી રહી છે. શ્રોતા મિત્રો, કહેવાય છે કે દરેકે દરેક સંબંધ અંત સુધી ટકી શકે છે, પણ જો તેમાં પ્રેમ, લાગણી અને વફાદારી હોય તો જ. મૂડ નહીં, કારણ કે આજના સમયમાં મૂડ હોય તો સંબંધ ટકે, પણ મૂડ ના હોય તો ભાઈ સંબંધને ટાટા બાય બાય. સાચી વાત કે નહીં? પણ સાચે કહું ને કે સંબંધને માણવા માટે, સંબંધને શરૂ કરવા માટે પ્રેમ, લાગણી, વફાદારી, વિશ્વાસ હોવો બહુ જ જરૂરી છે. પણ આજના સમયમાં મતલબની સાથે, મતલબ હોય ત્યારે તમારો સંબંધ એકબીજા સાથે જોડાયેલો રહે છે. જ્યારે મતલબ પૂરો ત્યારે સંબંધ પૂરો. એટલા માટે કહેવાય છે કે માનવને માનવથી દૂર કરતી પહેલી વસ્તુ એ છે તમારી જીભ, અને બીજી વસ્તુ છે પૈસો. જીવવા માટે પૈસો જરૂરી છે મારા વાલા મિત્રો, પણ તે સાથે જ સૌથી વધારે જરૂરી છે પ્રેમ, વફાદારી, વિશ્વાસ અને લાગણી.

0: વાગ્યા સુધી આપણા દૈનિક ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે આવો. મારી સાથે રત્ના છે. આપ સૌ કોઈનો સાથ દેવા માટે ઇટ્સ ઓલરેડી 10:23 અત્યારે. કામ પર હો, ઘરે હો, ડ્રાઈવ કરી રહ્યા હો, બસ સ્ટે કનેક્ટેડ વિથ અસ. અને આ સાથે જ કલરબાજનું આપણું આગલું ગીત લઈ આવ્યા છે ફક્ત તમારા માટે, ઇન ધ વોઇસ ઓફ દિવ્ય કુમાર એન્ડ બહુ જ બ્યુટિફુલ ગીત પલ્લવ બરુઆ આ સાથ આપી રહ્યા છે આ ગીતમાં.
1: તન્વી વેટ, તું મારા માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, ઇનફેક્ટ મોર ધેન એની ડેમ થિંગ. આઈ લવ યુ.
2: સોરી આદિ, બટ આઈ થિંક યુ હેવ ચેન્જ્ડ. હવે તું એ આદિ નથી રહ્યો. બાય
1: તન્વી.

0: RM3 Radio.
1: आवो हमारी साथे। अजब रात नी गजब वात, जस्ट लाइक अजब प्रेम की गजब कहानी। That was Amit Amir Mir Bhavya Gandhi and Arohi film ma nazar aveli che. What a lovely, lovely selection. And aa sathe Savariya nu beautiful, beautiful song tame hamna maaniyo. Apna radio manoranjan vache. Shrota mitro, sambandho ni paathshala thyan chale che. Jya rajniti na hoy, logic na hoy, bo vadha nu ganit na hoy, ho tyan j taki rahe che apna sambandh. અને પણ આજના સમયમાં આપણે કહીએ ને કે બહુ લોજિકલ વાતો આપણે કરવા લાગીએ છીએ, બહુ વધારે પોલિટિક્સ રમી જઈએ છીએ આપણા સંબંધો સાથે, અને એવું માણીએ છીએ કે કોઈને ખબર નહીં પડે. પણ બાય ધી એન્ડ ઓફ ધ ડે જ્યારે આપણું રિલેશનશિપ ફિનિશ થઈ જાય છે, ત્યારે ખબર પડે છે કે દેટ ઇટ વોઝ અ વેરી રોંગ ડીલ. સો વોટ્સ ધ ડીલ? કારણ કે આપણે કહીએ ને કે સંબંધોને આપણે પ્રેમના ગોંધથી, એટલે કે પ્રેમના ગમથી ચીપકાવીએ. અમારી સાથે કમિંગ અપ વિથ ડસ્ટ S2G2નું આપણું આગલું ગીત, એન્ડ અગેન જાવેદ અલીના વોઇસમાં મુકાયેલું આ વન ઓફ ધ બેસ્ટ સિલેક્શન્સ. અને આ આપણે કહીએ ને કે ઇટ મેક્સ યુ ફોલ ઇન લવ અગેન એન્ડ અગેન. અને બ્યુટિફુલ ગીતની સાથે ચાલો લગાડી દઈએ એક નાનકડી ધૂન તમારા દિલમાં.

ભાઈ આવા ગીતોની જ્યારે ધૂન લાગી જાય છે ત્યારે એકદમ જાદુ જેવું ફીલ થાય છે, અને દિલમાં જાદુ જ્યારે ઉત્પન્ન થાય છે તો એ જાદુ ચારે કોર દેખાય છે. એન્ડ વિથ ધીસ ટાઈમ ટુ સે ગુડબાય. આપ સૌ કોઈનો પ્રેમથી સાથ મળ્યો તે માટે થેન્ક યુ, થેન્ક યુ સો મચ. ફક્ત પુરુષો માટે ફિલ્મનું આપણું આજનું આ છેલ્લું ગીત, અને આ ગીતની સાથે આજનો આ પ્રોગ્રામ બસ અહીં સમાપ્ત થઈ જશે. કેદાર ભાર્ગવનું સંગીત નિર્દેશન અને આ ફિલ્મમાં નજર આવેલા છે યશ સોની વિથ મિત્રા એન્ડ ઈશા. સો હેવ અ બ્યુટિફુલ ટાઈમ અહેડ. અને આ સાથે જ રત્નાને આપો અનુમતિ. લિવિંગ યુ ગાઈઝ, ફરી મળીશું બપોરના 2:45 વાગે આપણા ગુજરાતી ગીતોના મધુર કાર્યક્રમની સાથે. સો ટિલ ધેન હેવ અ બ્યુટિફુલ ટાઈમ, એન્જોય કરો, સ્માઇલ કરો એન્ડ લાઈફને વધારે બ્યુટિફુલ બનાવો. ગુડ બાય, ટેક કેર, નમસ્કાર.